0: માયા પીરતી હો તેનો શિરમાથી.
1: મીઠું યો ગીત ચાહિ ધેરેલે રુચાઈદિનુ ભો વોઇસમાં હૈ. યહાં લીલારાજ કામબાંગજી લેખ્નુહુન્છ, ગીતકાર પણ હુનુહુન્છ હૈ, ઉહાં અહિલે અક્સફોર્ડ બેલાયતબાટ હુનુહુન્છ. તુલસી બસ્ને સર નમન કરે આજકી અતિથિ સિક્કિમકી છોરી મનિકા રાય બુનુલાઈ પણ ભૈંસોરી સેવા ભન્નુભા છ. અને બહિનીકો પોડકાસ્ટ હેર્ને ગર્છુ, સિક્કિમકા અત્યંતે સુંદર ઠાઉંહરુ ચિનાઉનુહુન્છ. મ આફુ પણ ચ્યાંગથાપુ થર્પુકો માન્છે, ચેવા ભન્જાંગ હુદૈ સિક્કિમ ગયેકો છુ, મલાઈ અત્યંતે પ્યારો લાગ્છ ભન્ને લેખ્નુભા છ. અને ઉત્તરે દેન્તામ, ખાંડુ, ગેજિંગ અને પેલિંગ, રાભાંગ અને સમચી તીર ગયેકો છો હૈ બહિની. બહિની ચાહિ કુન ઠાઉંકો પર્નુ ભયો ત ઉસો ભને? તપાઈકા ગીતહરુ લોકપ્રિય છન્. મૈલે પણ સિક્કિમકો પાની પીએકો હુનાલે સિક્કિમ ર ચ્યાંગથાપુકો બિંબલાઈ ઉઠાર લોકલયમાં એઉટા મીઠો રચના ગર્ને સોચમાં છુ. અબ બહિનીકો સ્વરમાં સુહાઉદો કુનૈ તેસ્તો રચના ભયો ભને અવશ્ય સોચાઉલા. બહિનીકો ભાવી દિનહરુ સફલ બનુન. બહિનીકો સ્વરમાં લાઈભ હરાય જઈ કઈ લાગ્છ, બિર્સીએ જઈ કઈ જસ્તો લાગ્છ ભન્ને ગીત ઉહાંલે માગ્નુભયો. જસ્તો લાઈફ સુન, હરાય જઈ કઈ લાગ્છ ભન્ને ગીત થાહ છ, કેહી પાહે જસ્તો. અને બહિનીકો ભાવી દિનહરુ સફલ બનુન. બહિનીકો સ્વરમાં લાઈફ હરાય જઈ ભન્નુભયો ઉહાંલે છે. અને જિંદગીકો રંગીન દિન આજે આયે જસ્તો સુન્ન પાએ હુન્થ્યો સેવાર ભન્ને ઉહાંલે છે. ચલચિત્ર સિંદુક ગીત માગ્નુભયો જસ્તો, તારા દેવીલે ગાઉનુ ભએકો હરાય જઈ કઈ લાગ્છ કેહી પાહે જસ્તો, જિંદગીકો રંગીન દિન આજે આયે જસ્તો. સુન્નુભયો છ યો ગીત?
0: સો સોરી, મેં સુનેકો છૈન રહેછ ગીત.
1: તર ઉહાંલાઈ એવટા તારાદેવી ગીત ગુનગુનાઈદિનુ હોલા એકૈછિન પછી. પહેલા તો ઉહાંલાઈ ધન્યવાદ છ, હૈન? અબ સહકાર્ય ગર્ને હુના, અબ સિક્કિમકો પાની પીકો હુનાલે સિક્કિમકો માન્છેકો લાગી એઉટા ગીત તો લેખ્નુ પર્યો ભન્નુહોસ ન.
0: હજુર, એકદમે તપાઈંલે તપાઈંકો કર્તવ્ય હુન્છ યો ચાહિ અબ સિક્કિમકો બારેમા લેખ્નુ હોલા. અને
1: અર્થાત એઉટા રામ્રો ગીત લેખ્નુ હોલા, હૈન?
0: ગીત હજુર. અને મલાઈ પણ સમજીનુ હોલા તપાઈંકો રચનામાં મ પરે છુ ભને, હૈ? અને મ ચાહિ સિક્કિમ ચાહિ પાક્યોંગબાટ હો.
1: પાક્યોંગ?
0: હજુર, ઇસ્ટ સિક્કિમે પર્સા ગ્યાંટોકો છેઉમાઈ હો. અને
1: उहाँले एउटा लाइभ गीत भन्नुभएको छ, अब कुनै गीत सुनाइदिनुहोस्, तारादेवीकै सुनाइदिनुहोस्. मैले तारादेवीको गीत माग्नुभयो है, ठ्याक्कै तपाईँलाई त्यो गीत चाहिँ आएन. सिन्दुर चलचित्र गीत जस्तो लाग्यो मलाई पनि, र राम्रै गीत माग्नुभयो तपाईँले. त्यो गीत थाहा भएन छ. तारादेवीको कुनै एउटा गीत सुनाइदिनुहोस् न त.
0: फुलको थुङ्गा
1: ल, झन् राम्रो.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: રેડિયો